0: ચીઓ હે એન માય મોબાઈલ નંબર ઈમેલ ચિઠ્ઠી પત્રી રોપતો અપડેટ કર્યો જા સકેલા બદલાવ હું પહેલી વન ટાઈમ રજીસ્ટ્રેશન રાતે કેવાયસી પ્રક્રિયા પૂરી કરનું જરૂરી વહેલા કોઈ બદલાવ ની કરણ રી સુરત માં આઈ પોર્ટલ માથા જાર ફોટો અર દસ્તખત કામ લેવણ સારું સહમતિ દેવણો અર અરજી ફાઇનલ સબમિટ કરનું જરૂરી વહેલા કોટારા ન્યૂ મેડિકલ કોલેજ અસ્પતાલમાં જાપાવાળી લુગાઈયા રી મોથરા મામલા રી જાંચ સારું સમિતિ બનાતી રીચી હૈ સંભાગીય આયુક્ત અનિલકુમાર અગ્રવાલ આ જાણકારી દીની ઇ વિજય અસ્પતાલ પ્રશાસન જાપાવાળી ચાર મહિલામાં રી કિડની ફેલ વેજાવણ રી આજ પુષ્ટિ કરતીની આરો ડાયલિસિસ કર્યો ચાચ્યો હૈ રાજ્યના ડ્રગ કંટ્રોલર અજય ફાટક અસ્પતાલ રો દોરો કરર વાર્ડા અર ઓપરેશન થિયેટર માય સાફ સફાઈ રી વ્યવસ્થા રો જાયઝો લીનો ઔષધિ નિયંત્રણ વિભાગ રી ઓરું દવાઈયા અર ફ્લુઇડ રા 23 નમૂના લ્યા ચ્યા હૈ ઇ વિચે જયપુર બુલાઈ ચ્યા ડોક્ટરાં રી ટીમ ઇ મરીઝા રા ઇલાજ રા કામ માથા નજર રાખ રહી હૈ એહતિયાતન સરકાર સંબંધિત દવાઈયા કામ લેવણ પરા પૂરા રાજ્ય માય તુરત રોક લગાતી ની હૈ ધ્યાન જોગ હૈ કઈ ઘટના માય હાલ તાઈ જાપાવાળી દો લુગાઈયા રી મોત વેકી હૈ ઉપમુખ્યમંત્રી દિયા કુમારી કહ્યો હૈ કે રાજ્ય સરકાર બચ્ચા અર માયડા રા બહેતર સ્વાસ્થ્ય પોષણ અર પૂરા વિકાસ સારું પૂરા મનુ કામ કર રહી હૈ વે આજ જયપુર માય મહિલા અર બાલ વિકાસ વિભાગ રા અહેલકારા સાગે રાખી જી મીટિંગ માય બોલ રહી હી દિયા કુમારી પોષાહાર વિતરણ માય સાફ કોઈ અર સાફ સફાઈ તે કરણ માથે જોર દેતા થકા કહ્યો કે ઇણું સ્વસ્થ અર મજબૂત રાજસ્થાન રો સપનો સાચો વહેલા દેશ માય ઘરેલુ રસોઈ ગેસ રી પૂર્તિ આસાનીઓ કરી જા રહી હૈ અર કઠે હુઈ પૂર્તિ માય કમીરા કોઈ સમાચાર ની હૈ પેટ્રોલિયમ અર પ્રાકૃતિક ગેસ મંત્રાલય રી સચિવ સુજાતા શર્મા આજ નઈ દિલ્હી માય કહ્યો કે સરકાર ગ્રાહકાને ગેસ રી કમીઓ બચાવણ અર ઇનરા મોલ માય થરતા રાખણ સારું સગળા જરૂરી જતન કર રહી હૈ વે બતાયો કે માર્ચ મહિનાઓ હાલ તાઈ 6 લાખ બત્તા પીએનજી કનેક્શન ચાલુ કર દિયા ચ્યા હૈ
1: अभी तक 6.5 लाख से अधिक पीएनजी कनेक्शंस को गैसिफाई किया गया है। ये मार्च से अब तक के आंकड़े मैं आपको बता रही हूँ। इसके अलावा 2,66,000 से अधिक नए कनेक्शंस के लिए इंफ्रास्ट्रक्चर डेवलप किया गया है। 7 लाख से अधिक ऐसे कंज्यूमर्स हैं जिन्होंने अपने आप को पीएनजी कनेक्शन के लिए रजिस्टर किया है।
0: समाचार आप आकाशवाणी जयपुर अजमेर सुन रहा हो। પ્રદેશ માં કાલ ઈ સાલ રી દૂજી રાષ્ટ્રીય લોક અદાલત લગાઈ જાવેલા એને તેત રાજ્ય વિધિક સેવા પ્રાધિકરણ રી ઓરું સગળી અદાલતા ઉપભોક્તા મંચા અર રાજસ્વ અદાલતા માય ગાડિયા રા ચાલાન ચેક બાઉન્સ વેવણ બેંક લિયાજિયા કર્જ રા ચુકારા અર ઘરેલુ ઝઘડા સરીખા રાજીનામાઓ નિપટાયા જાવણ વાળા મામલા રો નિપટારો કર્યો જાવેલા સવાઈ માધોપુર જિલ્લા માય લોક અદાલત સારું 10 બેન્ચ બનાઈ ચી હૈ જિલ્લા મુખ્યાલય માથે 4 અર ગંગાપુર સિટી માય 2 બેન્ચ સુનવાઈ કરેલા એના અલાવા બોનલી ખંડાર બામનવાસ અર ચોથ કા બરવાડા માં આઈ 1-1 બેન્ચ લગાર મામલા નિપટાયા ચાવેલા ઝુંઝુનુ જિલ્લા માય લોક અદાલત નિપટારા સારું લે જાયા જાવણ વાળા કરીબ 15,000 મામલા ની પછાણ કરી છી હૈ જિલ્લા વિધિક સેવા પ્રાધિકરણ રા સચિવ ડોક્ટર મહેન્દ્ર કે સિંહ સોલંકી બતાયો કે લોક અદાલત માય મામલા નો નિપટારો સમજાઈશ અર આપસી સહમતિઓ કર્યો જાવે હૈ
2: पार्टीज के मध्य समझौता कराने का प्रयास किया जाता है। समझौते के आधार पर दोनों पक्षों में जब राजीनामा हो जाता है अंतिम रूप से प्रकरण का निस्तारण हो जाता है। इसके लिए पूरे जिले में 11 बेंचों का गठन किया गया है। मेरा निवेदन है कि ज्यादा से ज्यादा लोक अदालत में पधारे और अपने जो समझौते वाले जो प्रकरण है उनका राजीनामा के द्वारा अधिक से अधिक निस्तारण करवाएं। समाधान नाम से एक पोर्टल है जिससे ऑनलाइन के माध्यम से भी इनका निस्तारण करवाया जा सकता है।
0: ભારતીય જનતા પાર્ટી રા આલા નેતા સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળ રા નુઆ મુખ્યમંત્રી બનેલા આજ કોલકાતા માય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રી મોજુદગી માય ફી ભાજપા વિધાયક દલ રી મીટિંગ માય વાના દલ રા નેતા ચુની ચ્યા શ્રી અધિકારી બંગાળ માય ભાજપા રી પહેલી સરકાર રા મુખ્યા ફેલા પશ્ચિમ બંગાળ માય પહેલી દફા ભાજપા રા રાજ માય મંત્રીમંડળ માય શામિલ કર્યા જાવણ વાળા ને કાલ કોલકાતા રા બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ માય શપથ દિરાઈ જાવેલા 21 जून ने मनाया जावन वाला 12वां अंतरराष्ट्रीय योग दिवस रा सिलसिला में राज्य में आई जागरूक